ગીતાની આની પ્રસન્ન ભાવનાની શરૂઆત કરુયા આજની સુંદર મહેફલ શરૂઆત કરુયા એક અત્યંત ગોર ગણેશ ભક્તિ ગાણ્યાની

નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સદી રીટ મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુ રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. જૂનાગઢમાં સવારના 10:01 થઈ ગઈ છે અને આજનો દિવસ છે મંગળવાર. અને આજની તારીખની વાત કરીએ, આજે છે 22 સપ્ટેમ્બર. અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા નમ્ર સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો જ્યારે આપણે વાત કરીએ મંઝિલની કે ભાઈ મહેનત કરવાથી, આપણે જ્યારે મહેનત કરીએ છીએ તો મહેનતનું ફળ આપણને જરૂરથી મળે છે. એટલે કહેવાય ને કે મંઝિલ ભલે દૂર હોય પણ હિંમત ક્યારેય હારવી નહીં. આજે સંઘર્ષ છે જીવનમાં, કાલે સફળતા પણ તમારી જ રહી છે. એટલે કહેવાય ને કે લાઈફમાં, એટલે મંઝિલ ભલે ગમે તેટલી દૂર હોય પણ તમારી હિંમત ના હારવાની. કારણ કે આજે સંઘર્ષ છે પણ જીવનમાં કાલે જરૂરથી તમને સફળતા મળશે એવી વિચારધારાની સાથે જરૂરથી લાઈફમાં આગળ વધવાનું. એવું નહીં કે ભાઈ આપણે હારી ગયા, હારીને બેસી જવાનું નહીં. હારી ગયા છે, ઉઠો, ફરીથી મહેનત કરો અને આગળ વધો. તો ચલો આપણે પણ એક સુંદર મજાનું એક ગીત લઈ લે ચંદી પાઠમાંથી લેવા મળે સુંદર મજાનું, એક માતા રાણીના ચરણોમાં અનુરાધા પોલવાલના અવાજમાં.

આવી આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયો નીકળવામાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિત અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો આપણે એક સુંદર મજાની એક વાત કરી છે ભાઈ, ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ ભોગવવું પડે છે ને હંમેશા એને કષ્ટ ભોગવવું પડે છે. કારણ કે ખબર છે તમને કે જે વૃક્ષ પર ફળ મળે છે ને ભાઈ, એ જ વૃક્ષને પથ્થર મારવામાં આવે છે ને. એટલે કહેવાય છે ને જે સારા વ્યક્તિ હોય છે ને બધાનું સારું કરતા હોય છે ને એને જ વધારે કષ્ટ મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, જ્યારે કેરીનું ઝાડ હોય છે, જે વૃક્ષ હોય છે, જે વૃક્ષ પર ફળ મળે છે ને લોકો એને જ પથ્થર મારે છે. જે વૃક્ષ પર ફળ નથી મળતા ને એ વૃક્ષ પર કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પથ્થર નથી મારતા. એટલે જે સારું કરે છે ને ભાઈ એને કષ્ટ જરૂરથી મળે છે. તો ચાલો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લે ઓરંગ રસિયા આલ્બમમાંથી લેવામાં આવેલું ભીખુભાઈ અને વત્સલાના અવાજમાં.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન ઉપર અને સ્ટુડિયોની ગલીમાં 10:21 થઈ ગઈ છે અને હું શમિતા. જ્યારે આપણે વાત કરીએ છીએ, ફક્ત બે જ લોકો તમને સમજી શકે છે. એક એવી વ્યક્તિ છે જે તમારા જેવી જ હોય છે અને તમારા જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ હોય, અને બીજી એવી વ્યક્તિ જે વ્યક્તિ તમારી ચિંતા કરતી હોય છે. એટલે કે લાઈફમાં ફક્ત બે જ લોકો તમને સમજી શકે છે, એક તમારી જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય એ, અને બીજી વ્યક્તિ જે તમારી ચિંતા કરતી હોય છે. તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતોની મજા મારતા ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. સખીરે એલ્બમમાંથી લેવામાં આવેલું સુચિતા અપુના અવાજમાં.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે. તો જ્યારે આપણે વાત કરીએ કોઈની કમજોર સમજવાની, તો ભાઈ કોઈની કમજોર ના સમજતા, કારણ કે જ્યારે આપણે વાત કરીએ છીએ નાની અમસ્તી પેન, 5 રૂપિયાની પેન કે 2 રૂપિયાની પેનની પણ જ્યારે આપણે વાત કરીએ છીએ, એ 5 કરોડનો ચેક લખવાનું કામ કરે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કમજોર સમજવા

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આવજો કહેવાનો સમય થઈ ગયો છે અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે હિતેન કુમારના અવાજમાં લેવામાં આવેલું ફરીથી મળીશું બપોરના 2:15 અને એના પછીનો કાર્યક્રમ જે ભક્તિમય શક્તિ સુમી લઈને આવી રહી છે એની સાથે અમિતાના આપો અનુમતિ નમસ્કાર શુભ દિવસ.